હરસ હરસ કરમ યસ ગાયા. ઓ ગુરુદેવ, યુ આર ડિવાઇન, યુ આર ગ્રેટ, યુ આર ધ માય પ્રાણા. હરસ હરસ કર, હરસ મીન્સ હેપી, સો હેપી, સી વોઝ સો હેપી, સી સો હેપી, એન્ડ સી વોઝ સિંગિંગ ધ ભજન્સ ડે એન્ડ નાઇટ, એન્ડ કર કૃપા મોય ભવ સિંધુ તિરાયા. ગિરધર નાગર, ગિરધર મીન્સ કૃષ્ણા, ગિરધર મીન્સ ગુરુ, ગિરધર મીન્સ ગોડ, મોય ભવ સિંધુ તિરાયા. સો દેટ ઇઝ અ ડિવાઇન ડિવાઇન ડિવાઇન પાથ ફોર હ્યુમન લાઈફ, એન્ડ વી આર હેપીએસ્ટ વન, દેર વી આર બ્લેસેડ વન દેટ વી હેવ ધીસ પરંપરા, એન્ડ વી આર ઓલવેઝ પ્રેઇંગ એન્ડ સિંગિંગ એન્ડ ઓલવેઝ થિંકિંગ ટુ ગુરુદેવ એન્ડ ગોડ, એન્ડ દેટ ઇઝ મહાપુર હોલી ગુરુજીઝ મેની મેની ભજન્સ. વન આવ વન ઓફ દેમ વન ભજન, તેરી સતગુરુ રા